0: 나오더니 곧 하이바 콩기 야 그때 가게다 아 지금 이제 와이짭만 따라리 뭐 이제 가리 거기다 그러나 코헤렌트 얼마이터는 사이 슈퍼컨덕터 마다 야르바 일렉트론스 기 풍바메 함제 뭐 이제 로이 코헤렌트 되니 아마이터는 슈퍼컨덕터 아니 슈비세 시기주 로이 코헤렌트 되니 아나 그러나 시기지 커리에나 아무 사이 타블 종베지기 들 나타르게디 타블 종베지 라운드만 레이크라 아토파 미지 야말랐다나 라운드 아니 슈봉지 야할레지 사이 아함베기 라운드 잡잡만 콩기 링바 쿠키 그때 라이짭만하라 아니 슈비기 잡만하레지 또그도 아니 지기 말고 그런 캐나라 그야 섬나하라보다 만웅기 당기버 라운지나 쿠치나 망나 하이버 맞담다 아니 슈바 마판기 라운지나 쿠치나 만닝데 하이비야 아주 지금 이제 약간 일렉트로닉의 라터가 되게 하게 되게 페이스 디퍼런스 하이든 아주 아까는 가서기 에너지 콘타지션의 더 하이리지 아테이나 티 슈퍼컨덕터 아마가 아토파 슈퍼컨덕터 아마가 사이클드 세임 맞담지다 가서기 타블 종복이다 쿠코 라이다 얘네보다 더 페이스 기든 캐네비야 시기 캐네버스 시기지 콘타이즈다 왜 아두네 버스기 뭐 어홈지나 부터함이세 아주
1: 얌노아지오자 그다음에 하리버 디스커버리싱스테 야오리바 마눙기 오이바 티오리스테 야오리바 세코이 샤기 론다 얌나 맥시노 탐비보자 오지기 하리버 사이언티스트 홈지오자 마코이시 세힌디 푸기바 왕다니오 마코이는 사이포 도키바 마코이 베이스티 마코이 포스트옥시도자 마코이 홈지나 후직시 카다이 카다이데 카리 오이나 카마인트로고 왁도 위 하브도 자네 삼람농탕 탐비오자
0: 마이홈 하이버디 존 클라르 미셸 데보렛 아데기 제임스 마르티니스 마이홈 1982 to 1985 아다디네 마이노 work toraga publish me amathang mathang tawrise aduga mai 1988 tesu science ever journal tesu paper ma yam na pazu paper ma phongki do moi hum je kadai de to gem tam da moi na tijin hum jin begi matam du da university of california berkeley de to gi a high ever ma phoma ji ai samak su anira chachuru de adu yam na thudo gen dog na ki united states of america ge da university je makala ni lei amana private ever ma amana public ever ma public universities gi marata thudo gen dog na ma ming leraba amasung afawba university amani ada moyum se john clark si masamaki britain de ni britain da phd loega ma se aji ke have berkeley se da faculty en leibani ani suba devoret a jena france de gi phd loega berkeley da ma se postdoc have di phd ki mathang ta ba adu mathi di nom jin ba ki thabak tu taw ni aduga third adi john martinez na mana phd gi ma hero ni ada moyum se na pun na thabak taw mina bani ada sida akwina thagani ngai oi ba ma di akwai gi science okay material and haiga chumlon chet ko hai science chumlon chet sida thijin humjin ma tamda akhoi gi jati leite masi ki horokham leite nobel prize phang moi hum se moi horokham loin tonga
1: jam khoi hum sina khujik phangi ba thabak hai dro za macroscopic quantum mechanical tunneling si khoi ni sum ataza ba da john martinez di magi phd du mok to sida taw gina tayo za aduna mokhoi hum sina work to ngasi se hindi phu gi ma wang taw ro ga su aduga amuk ngasi ngasi makki yam chokolop khunai chokolop akhoi ki thak sida jaini phugi momang da tawrum buduna kari kari technology da kari kari implement ro ka dewi no have do ja adu san thami ba ja
0: moine jaini phugi momang da moine tizin hunji me ge thabak o jere ga ju madudagi phangge ba wan thoksing du gi hojik ta kari da kana ba ge matam da ngasi gi matam ji da di yam na maru e ba technological gi ano wa ma hai ba tar ga di ji quantum computer se si oi doin quantum computer ji gi maru e ba saru kam di kari no e kani gi hai ba da ko gi quantum oi ba osa amana maduda yum phom oi ga sa ga ने क्वांटम कंप्यूटर जी अन सिगम बजेदा को क्वांटम कंप्यूटर जी मकल मकल के क्वांटम सिस्टम में आम ओरेगा क्वांटम कंप्यूटर जी साबे ये सिगम मयाम जी की मरक्षिता आम न अतोपदगी हेन कुमांग सॉक्सिन बाय तरह के जी की सुपर कंडक्टिंग क्वांटम सर्किट मई नोबेल लॉरेट्स ओम न थिजिन के से सीना ओसिक्सी ओरे अदुका याम न नुंगाई बमना मसी की सुपर कंडक्टिंग क्वांटम सर्किट सीदा यमफम ओरेगा गूगल ना क्वांटम कंप्यूटर रमसाई सीगी ariba quantum computer je hojik adum performance magi yamna phazi henesu me yamna lonari aduga sina akhoi gi yamna maru oiba anoba front line aigatra frontier ama ade quantum advantage haiba ma phangre adegi sidegi ma khata abde la kadu je akhoi gi quantum computer je masi phajena toraba adegi phajena mai pangne se oiraba adegi quantum technologies me yam je phajena kumang sapsela kutara gadi masi de la kadu je akhoi quantum communication sena lakani matang da quantum encryption gana lakani
1: usiki usaki to da ai kenam tang khangjau go sa maru na quantum communication si la pa matam da hai tare nga sing si khoi na yam na nu ai na set li ba season ri ba internet hai gadra na tra ga communication system hai gadra khoi na sab u da da mi mi mi ga pa pa to phau chin tong na ba different form of communication si lai gi ja ad ma

0: 나하룰기 건질기 더름 따비리베 승부 따라목철이 구름제리 나시기 더름다 부제럭리 나우나마친 뚱칼리와 아이와 람징 토카 우네자레가 와리와타이 사나자와
1: 아한 마먹다다 너무 따라목철이
2: 아한 마먹다다 이하나수 따비리오 뿐나복부 이카이쿠나 볼로이자나 따라목철이
1: 미암 나디 특도긴 동나 거기 머룩기 명시 람징 톡 하이게 강나비레 아도 람징 톡 하이바 시나 싱바 이사기 밍어 이거 되려나 따라가 이사기 싱바 밍 레이펌 이마 바바기 밍 삼네 이사기 바 바이데탐 땅 하나 탐비오
2: 아이제 아생무디 아 이사기 밍세 아 사디피겟 타이제 톡좀 보이나 오나 레이자오네 아도가 워리기 지나 이제 람징 톡 하나 마야나 강나비바 에 아이나조 아도미 이사기 밍이로 신자라가 봐 스마일 람징 톡 하나 레이자바 아도가 아이제 아이기 보노팜세 람정 마야레카이데기네 아두가 바바기밍나 타우솜 산지 아두가 마마기나 타우솜 이뱀차 코이신나우 아홈네 제제야마 다다마 아두가 아이나 홈수보이데바
1: 마카타나 강진닝 마시 코이기 람징 톡나이 코이기 아둠라바 밍시 시진에비리세 카리카르모 와칼론데기 싱밍세 톤비우나 두기 이사이 밍시 포토피드리와 시기 마람나 카리기노 하비둠스 탐비오
2: 시제 이사이 밍시 지나바제코 아이나 숨칸자로 바가나 이사이 밍제 ऐन पाम से तो बाती का ना खंजर बकवा आधा इडी सुम में आम नहीं ना बकान ना जो ए आतो बम बिंग आम थोन तार का दिया कुछ ही ना लग ले पाव ही का ना कुछ सुम है ना बजी ताहे बकवा आधा सी की खल्ले का जो ओए रहा आधो का ऐना सुम लम्जिंग का है बजी कोई मेटे ये चेंग बम बिंग जो ओए देना को सीज़ पाम जो वाकी ऐ
1: ngasidi miyam na thodo hindu na khana badum la ba nungsi biwa web series ka yamasum irena koi thengna jare youtube ki ko thangna koi ta jare ibane koi film win nam thoga haiza hota re miyam pune mijing ta winare adu sibo ge stabilize isa gi minglam jing thok ha ba sigi oi ba lakshana ni na khanbi bra kari na thamini
2: hoi a sigi ju ave adu bu sigi porse ai gi mingje sumain thole ne hekta ai je sumaina khangna ga da jinda te ai gi sha gi oi ba hona jamon haiba msle jana ko ai si doina thamje ge sha na hona jara pa de gi sumaina lak pani haiba se thamge
1: koi karam na ai ba giram si te sangbi ra pana duga punsi gi panda moina pikling ei matum de gi e ba si msle de sang si lagi na khanbi ra pura kari karam ba wakhalun de gi ai ba giram si te sangbi ra pana haiba thambi
2: ai ba giram je ta sing har kan da ai ne khangak pa de gi ai sumaina pamjara la ai haiba de ngod lai te adu si je ngod inspire oi gi ba se ayge daraga chese ga je arkilam bi jam pam ba daraj ni sesak pa pam ba duwa chese jina khoi theater gi lam bi je pam ba azo no ma daraga chese ga bori sum chana ba darani sesak alo chese na khoi gi ek to bo je pam ha re ko ada ina khan gi ba tam da e darani sesak i re ai sesak e ada idi chese na ek to re ju ai ha yu je kai no ai ju kai no mi to bo ya na art ke bo se ja khalak ba ka na sum anga wa khal ha ga da e ai ju bori i ba di ha yu ba ya ni ka khal ga do ma na sum class 7 8 kar ko je dai je wari masai sum khaji khaji iwa hoi boko aine iri jema tam dura di kai no khangja bu natte ba adu maina sum aire sise ga da ga nai ngon de ithin na ba pira ga adu de gi se gi por se ngon da pam ba ji power ki ne
1: ma khata na muk sen sen ra kan khangja ning ma se khogi hawji gi sa gi chahi ka su bi ra ga